નાનથ ને અંતરે રહે આ સમાય સો સેવક જે કૃપા કરી નિમખ નિમખ જાપ નાન કરી શ્લોક કામ ક્રોધ અર લોભ મોહ વિણસ જાય હમેવ નાનક પ્રભ શરણાગતિ કર પ્રસાદ ગુરુદેવ અષ્ટપદી